0: સમાધાન સંબંધી સૂચના. કૃષિ જ્ઞાન કેન્દ્ર સોલુખુમ્બુકો ચાલુ આર્થિક વર્ષ 2083-84 કો સ્વીકૃત વાર્ષિક કાર્યક્રમ અનુસાર કૃષિ વ્યવસાય પ્રદાન અનુદાન નિયમાવલી 2078 ર પ્રદેશ કૃષિ વ્યવસાય પ્રદાન અનુદાન ચોથો સંશોધન માપદંડ 2083 અનુસાર શરતહરૂ પાલના ગર્ને ગરી કાર્યક્રમ કાર્યાન્વયનકા લાગી સોલુખુમ્બુ જિલ્લા ભિત્ર ઇચ્છુક કૃષક, કૃષિ સમૂહ, કૃષિ સહકારી, કૃષિ ઉદ્યમી, કૃષિ ફર્મહરૂબાટ યો સૂચનાલે પ્રકાશિત ભએકો મિતિ 21 દિન અસોજ 19 ગતિ સમ્મ તોકિએકો ઢાંચામાં કાર્યક્રમ પ્રસ્તાવ સહિત તપશીલ કાગજાતકા સાથમાં કાર્યાલયમાં તાલી સમય ભિત્ર પ્રસ્તાવ દર્તા ગર્ન હુનકા લાગિ યો સૂચના પ્રકાશિત ગરિએકો છ. સાથી રીત નપુગેકા વા મ્યાદ નાગે આયેકા પ્રસ્તાવહરૂ દર્તા ગરિનેછિન. કાર્યક્રમહરૂ પદ્માગો પ્રભાવ ક્ષેત્રમાં સંરક્ષણકા લાગિ સામુદાયિક બીઉ બેંક સંચાલન કાર્યક્રમ કુલ લાગતમાં અધિકતમ 85%, બજેટ 3 લાખ. કાર્યક્રમકો લક્ષ્ય 1. પ્રસ્તાવ પેશ ગર્ન સક્ને સાજેદારહરૂ પદ્માર્ગકો પ્રભાવ ક્ષેત્ર ભિત્ર રૈથાની કૃષિ બાલી ઉત્પાદન ગરેકા ઇચ્છુક કૃષક સમૂહ, કૃષિ સહકારી. આયોજના કૃષિ વસ્તુ બ્રાન્ડિંગ, પેકેજિંગ યંત્ર ઉપકરણ ર સામગ્રી ખરીદમાં 50% અનુદાન, કુલ લાગતમાં અધિકતમ 50%, બજેટ 8 લાખ. કાર્યક્રમકો લક્ષ્ય 1. પ્રસ્તાવ પેશ ગર્ન સક્ને સાજેદાર થાને વિશિષ્ટ પહેચાન ભએકા કૃષિ ઉપજ બાલી તથા વસ્તુ ઉત્પાદન ગરેકા ઇચ્છુક કૃષક સમૂહ, કૃષિ સહકારી, કૃષિ ઉદ્યમી ર કૃષિ ફર્મહરૂ. અલૈંચી પ્રશોધનકા લાગે સુધારીકો ભટ્ટી ખરીદમાં 50% અનુદાન સહિત, કુલ લાગતકો અધિકતમ 50%, બજેટ 7,50,000. કાર્યક્રમકો લક્ષ્ય 1. પ્રસ્તાવ પેશ ગર્ન સક્ને સાજેદારહરૂ ન્યૂનતમ 20 રોપણી ઉત્પાદનશીલ અલૈંચી બગૈંચા ભએકા કૃષક સમૂહ, કૃષિ સહકારી, કૃષિ ઉદ્યમી ર કૃષિ ફર્મહરૂ. નામ ઉત્પાદન ક્ષેત્રમાં તરકારી અધિકતમ સાજેદારી પ્રતિશત, લાગતકો અધિકતમ, બજેટ 5 લાખ. કાર્યક્રમકો લક્ષ્ય 1. પ્રસ્તાવ પેશ ગર્ન સક્ને સાજેદારહરૂ ન્યૂનતમ 5 રોપણી. ફલફૂલ સુતાવને સોલાર ડાયટ પ્રવર્ધન અધિકતમ સાજેદારી પ્રતિશત 50%. પ્રસ્તાવ પેશ ગર્ન સક્ને સાજેદારહરૂ ક્ષેત્રફળમાં તરકારી ખેતી ગરેકો કૃષક સમૂહ, કૃષક સહકારી, કૃષિ ઉદ્યમી ર કૃષિ ફર્મહરૂ. કાર્યાલયબાટ તોકિએકો ઢાંચા અનુસાર આવેદન ર પ્રસ્તાવના વ્યક્તિગત કૃષક હકમાં પ્રતિ આવેદન રૂ 100, સંસ્થાગત સમૂહ, સહકારી, ફર્મ સમિતિ આદિને પ્રતિ આવેદન રૂ 200 ભૌચર રાષ્ટ્રીય વાણિજ્ય બેંક લિમિટેડકો ખાતા નંબર 1301202301401 રાજસ્વ શીર્ષક 14229 કાર્ડને કોડ નંબર 31-20-10-90-11 આવેદન દસ્તુર બાપત જમા ગરી શુકો સકલ ભૌચર પેશ કરવું પડે છ. સંબંધિત કૃષક સમૂહ સંસ્થા ફર્મકો દર્તા તથા નવીકરણ ભએકો પ્રમાણપત્રકો પ્રતિલિપિ, સમૂહ દર્તાકો પેન વા ભેટકો પ્રમાણપત્રકો પ્રતિલિપિ, આર્થિક વર્ષ 2082-83 કર ચુકતાકો પ્રમાણપત્રકો પ્રતિલિપિ, કૃષિ સહકારી, નિજી ઉદ્યમી, કંપનીકો હકમાં ગત આર્થિક વર્ષ 2082-83 લેખા પરીક્ષણકો પ્રતિવેદનકો પ્રમાણિત પ્રતિલિપિ, સ્થાનીય તહકો કૃષિ વિકાસ શાખાકો સુપારિશ, કાર્યક્રમ સંચાલન હુને સ્થાન, જગ્ગા, જમીનકો સ્વામિત્વ ખુલ્ને ગરી જગ્ગા ધની પુગ્ગા, જગ્ગા ધનીકો નાગરિકતા વા ભાડાકો જગ્ગા ખેતી ભયમાં 5 વર્ષ વા સ્થાયી સંરચનાકા લાગી કમતીમાં 10 વર્ષકો સમજૌતા, નિવેદકકો નાગરિકતા વા પરિચય ખુલ્ને પ્રમાણપત્ર, સમૂહ તથા સહકારીકો હકમાં કાર્યક્રમ માગકો બૈઠકકો નિર્ણયકો પ્રતિલિપિ, આવેદકલે દુહોરો પર્ને ગરી એસી કાર્યકા લાગે અન્ય નિકાયબાટ અનુદાન નલિએકો, નલિને સો ઘોષણા ગરેકો આવેદન પત્ર, પ્રાવિધિક જ્ઞાન તથા અનુભવ ભય તીસરો પ્રમાણપત્રકો પ્રતિલિપિ ર કાર્યક્રમ અનુસાર માગ ગરેકા આવશ્યક કાગજાતહરૂ પૂર્ણ નભએમાં કૃષિ વ્યવસાય પ્રદાન અનુદાન નિયમાવલી 2078 અનુસાર પ્રસ્તાવ સ્વત રદ્દ હુનેછ. માથે ઉલ્લેખિત કાર્યક્રમહરૂમાં પ્રસ્તાવના પેશકા લાગિ આવશ્યક પર્ને પ્રસ્તાવનાકો ઢાંચા, સંબંધિત કાર્યક્રમ સંચાલન સંબંધી માપદંડ કૃષિ જ્ઞાન કેન્દ્ર સોલુખુમ્બુકો વેબસાઇટબાટ પ્રાપ્ત ગર્ન સક્નુહુનેછ. આવેદકહરૂલે વિગત 3 આર્થિક વર્ષભિત્ર વિભિન્ન નિકાય, કાર્યાલય વા અન્ય આયોજનાબાટ રૂ 5 લાખ વા સોભન્દા વધિકો અનુદાન પ્રાપ્ત ગરેકો દેખિએમાં ઉક્ત આવેદકહરૂકો પ્રસ્તાવના ર આવેદન દર્તા નહુને બ્યોહોરા સંબંધિત સબૈલાઈ જાણકારી ગરાઇન્છ. સાથે કાર્યક્રમકા બારેમા થપ જાણકારીકા લાગિ કાર્યાલયકો સંપર્ક નંબર 0385-20-121 ર 98-69-45-76 સંપર્ક ગર્ન સક્નુહુનેછ. રમેશ્વર ચમાર, બાલી સંરક્ષણ અધિકૃત, કૃષિ જ્ઞાન કેન્દ્ર સોલુખુમ્બુ.
1: બાલ बालक बालिकालाई काममा लगाएको पाइमा काम अनुसार खडा काबा हुने व्यवस्था रहेको छ।
2: यहाँ साउजी को हुनुहुन्छ? यता बोलाउनुस्।
3: किन खोज्नु भएको होला हजुर?
2: रेडियोमा बाल बालिकालाई श्रममा नलगाऊ भनेर सुन्ने अनि आफै काममा लगाउने?
3: हजुर रेडियोले त भनिरहन्छ नि यिनीहरूलाई मैले काम नदिए भोकै पर्दैन, त्यही भएर मैले खाना बस्न दिएको छु, काम लिएको छु। हजुरहरूलाई के मतलब भयो र यस्तो कुरा?
2: हेर्नुहोस्, हामी श्रम कार्यालय र प्रहरी कार्यालयबाट आएका, तपाईँ विरुद्ध बाल श्रम शोषण गरेको उजुरी पारेको छ, तपाईँ हामीसँग जानुपर्छ।
3: हिँड्नुहोस्। हजुर होइन, कसले उजुरी गर्यो? मैले त त्यस्तो गरेको छैन हजुर, मैले त उनीहरूकै लागि गरेको, यसो नगरौँ न हजुर।
0: तपाईँले पनि बाल बालिकालाई कामदारका रूपमा घर तथा कारखाना वा अन्यत्र कतै काममा लगाउनु भएको छ भने कुनै पनि बेला कार्यवाहीमा पर्न सक्नुहुन्छ। 14 वर्ष मुनिका बाल बालिकालाई काममा लगाएको पाइए 10,000 रुपैयाँसम्म जरिवाना र 1 वर्षसम्म कैद वा दुवै सजाय हुन सक्छ।
4: सबै प्रकारका बाल श्रम उन्मूलन गर्न एकजुट हौ, बाल श्रम अनुगमन संयन्त्र बलियो बनाऊ, बाल बालिकालाई श्रम होइन शिक्षा दिऊ।
5: के भयो? के को हल्ला खल्ला हो यो?
6: के हुनु, डोजर चलेको नि? अब त हाम्रा दुःखका दिन सकिए।
7: के सकिनु नि, गाउँमा सडक बने पनि बसाई हिँड्नु पर्ला भन्ने डर छ, रातभरि सुत्न सके होइन?
5: होइन किन माइली भाउजू, अब गाडी चलेपछि हामीलाई नै सजिलो हुने हो क्या? हिँड्ने मात्रै होइन, हाम्रो जस्तो पछि पारिएको क्षेत्रमा सार्वजनिक यातायात पनि चल्नु पर्छ भनेर हामीले नै माग गर्नुपर्छ क्या?
7: सडक बन्दैमा के नै भइहाल्छ र, जथाभावी बाटो खनेकाले टारी खेतमा पहिरो जान थाल्यो, पर्तिरको मुहानको धारा पनि सुक्यो, अब पानी लिन 2 घण्टा तल खोलामा पुग्नु पर्छ, बाटो मात्र भएर के गर्ने?
6: हो त है, हामीले त ध्यानै नदिएको।
7: त्यही त, भौतिक पूर्वाधारहरू बनाउनु पर्छ, तर वातावरण बिगारेर होइन, वातावरण बचाएर।
8: विकासका नाममा विनाश ननिम्त्याउ, नेपाल सरकार, विज्ञापन बोर्ड।
9: धुम्रपानका कारण आज मलाई फोक्सोको क्यान्सर भएको छ, यही गल्तीका कारण केही दिनमा मेरो जीवन समाप्त हुनेछ।
10: त्यही धुम्रपानका कारण मेरो पहिलो बच्चा अपाङ्ग जन्मियो, दोस्रो बच्चा पनि जोगाउन सकिन।
9: मलाई मुख र घाँटीको क्यान्सर छ, बाँचेर पनि म मलाई तुल्य भए,
11: म अलिकति पनि हिँड्न सक्दिन, स्वास्थ्य श्वास नै समस्या देखियो।
12: धुम्रपान गर्न छोडौ, स्वस्थ जीवन बाँचौ।
13: नेपाल सरकार, विज्ञापन बोर्ड।
14: खै जन्मदाता दिनुहोस् त।
15: जन्मदाता गरेको छैन नि म्याडम।
14: लौ जन्मदाता नभए त विद्यालय भर्ना हुँदैन नि।
15: मलाई त थाहा नै थिएन म्याडम।
14: बाल बालिकालाई विद्यालय भर्ना गर्न, सामाजिक सुरक्षा भत्ता प्राप्त गर्न, नागरिकता, राष्ट्रिय परिचय पत्र र राहदानी बनाउन, ब्याङ्कमा खाता खोल्न अनि राज्यबाट उपलब्ध हुने सेवा सुविधा पाउन जन्मदाता अनिवार्य हुन्छ।
16: त्यति मात्रै हो र दाई, जन्मेको 35 दिनभित्र स्थायी ठेगाना वा जन्मेको ठाउँको वडा कार्यालयमा जन्म दर्ता गराउनु पर्छ।
17: जन्म र मृत्युदाता परिवारको मुख्य व्यक्ति वा 18 वर्ष उमेर पुगेका घरको सदस्यले वडा कार्यालयमा गराउनु पर्छ।
18: विवाहको सूचना पति र पत्नी दुवैजनाले दिनुपर्छ। सम्बन्ध विच्छेदको सूचना अदालतको निर्णय सहित पति वा पत्नीले दिन सक्छन्।
17: जन्म, मृत्यु, बसाई सराई, विवाह एवं सम्बन्ध विच्छेदका घटना बेलैमा दर्ता गर्नु नागरिकको कर्तव्य हो।
19: नेपाल सरकार, विज्ञापन बोर्ड।
20: आज त तिमी धेरै मलिन थकित देखिन्छौ नि, के भयो?
21: उसले आज फेरि गाली गर्यो, पैसा पनि दिएन, मोबाइल पनि खोस्यो।
20: ओहो दिदी, कुट्नु मात्र हिंसा होइन, गाली गर्नु, डर देखाउनु, पैसा नियन्त्रण गर्नु, यी सबै घरेलु हिंसा हुन्।
21: र मैले त सोचेकै थिएन, यी त घरभित्रका सामान्य कुरा होला नि भनेर।
20: होइन नि, घरेलु हिंसा भनेको घरभित्र वा नजिकको सम्बन्धमा हुने कुनै पनि प्रकारको दुर्व्यवहार हो। यसमा शारीरिक हिंसा, मानसिक हिंसा, भावनात्मक हिंसा, यौन हिंसा सबै पर्छन्। मोबाइल नियन्त्रण गर्नु आवत जावत रोक्नु पनि निजी कुरा होइन नि घरेलु हिंसा हुन् अपराध हुन्
21: त्यसो भए अब म चुप बस्दिन सहायता खोज्छु
1: घरेलु हिंसा कसुर र सजाय ऐन 2066 ले हिंसा गर्नेलाई जरिवाना र कोही दुवै सजाय हुन सक्ने व्यवस्था गरेको छ हिंसा गर्नेले 3000 देखि 25000 सम्म जरिवाना वा 6 महिना सम्म कैद भोग्नु पर्छ दुर्व्यवहार दोहरिएमा सजाय दोब्बर हुन्छ
2: हिंसा सहनु पनि अपराध हो हिंसा भएको छ भने नजिकको प्रहरी कार्यालयमा उजुरी दिनुहोस् उजुरी गर्दा दोषीलाई कारबाहीको दायरामा ल्याउन सकिन्छ
1: नेपाल सरकार विज्ञापन बोर्ड
21: दिदी आज भोलि मेरो श्रीमानलाई के भएको छिटो घर पनि आउनुहुन्न एक्लै बस्न रुचाउनुहुन्छ दुब्राउँदै पनि जानु भएको छ पहिला खुब पढ्ने मान्छे अहिले किताबै हेर्न मान्नुहुन्न नै पहिला त त्यस्तो मान्छे होइन के भएछ त दुःख गरेर कमाएको पैसा बैंकमा अलिअलि जम्मा गर्दै थियौ अस्ति घरको लागि केही सामानहरू किन्नु पर्यो भनेर निकाल्ने गएको पैसा नै छैन सानो सानो कुरामा किस्तिस मात्रै गर्नुहुन्छ घरबारे बिग्रिने जस्तो पो भइसक्यो लौ न दिदी सम्झाइदिनु पर्यो यो त लागौँछु कोलकातामा देख्ने जस्तै लक्षिन्छ त कतै लागौँछ त भाइ के भएको तिमीलाई घाँटी भन त
22: खै दिदी के भन्नु र साथीहरूले गाँजा खानालाई जबरजस्ती गरे मैले पनि न भन्नै सकिन र खाएँ त्यसपछि बिस्तारै बानी हुँदै गयो अहिले त लट लागेछ छाट्नै सकिन अहिले पनि गाह्रो भइरहेको छ
21: गाह्रो साह्रो मलाई केही थाहा छैन अब खुबको हिसाब चाहिँ छाड्नुपर्छ तिमी त हाम्रो सहारा हो किन यसरी बर्बाद हुने काम गर्दैछौ सम्झ त हाम्रो आमा बुवाले समाजमा बनाउनु भएको चिज प्रतिष्ठा छुट्टै छ यसको संरक्षक तिमी त हो
22: हुन्छ दिदी धन्यवाद अब म सधैँ छाडेर एक असल नागरिक बन्ने प्रयास गर्नेछु मैले श्रीमतीलाई पनि धेरै दुःख दिएको छु मेरो सबै थोक परिवार हो मलाई माफ गर अनि सुधार्ने मौका दिनु
21: भारिस्तालाई सिर्जना गरी दुवैचोटि तुल्याउने वस्तु वा पदार्थ लागू पदार्थ वा लागू औषध हो विश्व स्वास्थ्य संगठनले लागू पदार्थलाई स्वस्थ शरीरको लागि प्रयोग गर्न आवश्यक नभएको पदार्थ भनेर परिभाषित गरेको छ यस्ता पदार्थले भारिसको केन्द्रीय स्थायी प्रणालीमा प्रभाव पार्नुको साथै उसको भावना र सोचाइमा परिवर्तन ल्याउँदछ त्यसैले लागू औषधको प्रयोग उसार प्रसार रोकथाम र नियन्त्रणमा जोड दिनु स्वस्थ जीवन र सभ्य समाज निर्माणमा हातेमालो गर्नु लागू औषध मुक्त समाज निर्माणका लागि जिल्ला प्रशासन कार्यालय सोलुखुम्बु र सोलु एफएमको संयुक्त प्रयासमा जनहितमा जारी सन्देश
23: कोशी प्रदेश स्तरीय स्थित तथा रोजगार मेला 2083 युवा श्रम तथा रोजगार मन्त्रालयको आयोजनामा सोलुतुपकुण्ड नगरपालिकाको क्षेत्रमा शिव तथा रोजगारको खोजीमा रहेका युवा महिला तथा इच्छुक व्यक्तिहरू र योग्य कामदार वा कर्मचारीको खोजीमा रहेका रोजगारदाताहरूलाई सहभागी हुन अनुरोध गरिन्छ दर्ता गर्ने प्रक्रियाहरू वेबसाइटमा जानुहोस् https.gov.nz